0: 바발랑 게 찬도기 종가 조정에 난다 딱 가사가 주로 레드시나 딱 로존테 헴보이 자가 시주 하모고 촐로 하모고 두루 니손한다 시주 하모고 사디테네 롱니 그 시주를 뜬다네테네 좋아야지 돈지 되게 투다 시주를 뜬다네 링가리지 몸보 희게 먹고 데 촐로그 돈이 촐로데 하모고 사디테 총각이 링가 몸보 린도 킹
1: 지지지
0: 다 드론들이 되게 돈이 되서 로존에나 빼마지바 야보 온사데 쟁효
1: 노지
0: 되는 아기 집행이 링가데 린도를 좋아데 제니 전회 진직대다 남주지 생겨를 디비치디
1: 던
0: 전회 진직대 아르니까 저런 게 고요 이기도는 존다 야모 위르지 조지다 한 남주지 생겨 그 돈이 뭐 빈수 그 발라라 던제 모습이 라바데 그게 게 사자라 저는 카이나다 이 노르지드네 줄로도 준다 그 돈이 뜻에서 자주다 세도 잡아나 모보세 다양 이게 너 안으로 호
1: 다
0: 되게 뜻에서 마이로 존 드루스 조 사운드
1: 추이노 그 제도도 인자한테 이자라
0: 오지지 그게 배치된 힌칸 실린다 드루 메인 녀보 드라마 오래라 메이트 다운 디지다 다체나 이나 사사나스 등이스가 김레이 노노라 줄로 줄로 핀치발라라 젠젠도 호노 사사나스 등이스 줄로 데스 이게 처마데 코사노 야보리다 호구노
1: 지지지
0: 리테 마그사노 데기테 롱게 chulo jiba mindo tiki turu na sende ta tiki chisis mei jena tinga kiki jenjaari treyondo
1: zi zi zi ta shizu chamchin zina, jentin zina, tinhin zina lta noni gozo na zoglir goya zi zi zi tamas ta mri yemindo ta tunze ye o yemindo chadra peri ye zina ta non non ma tun san lta kamur go
0: turu re tiki te ansan pati na ta nga kiki tara peji ki kiti yige ye zayn nyam ta nyoy kimpi gaan re tina turu nda rama lo kiki kiti ki mehejja ta duju chando ayina chando ki jando ki chando ki xa tsamo tsamo orko tena lasa ta yimen ki yiga tse la sobo ki ki te so yina ko peki te so yina hajang ki nyebo turunga te tige le teza isi se manyo komba ta nyampa la so iru ji zo teta cha jay te tena ngi peji ki rini egi ta nakyo tra chen egi nga chen zambala ingi tul keta chenpo re peji ki rini che chon che zilenda te so yinka chen yamo tsamo nga ho tena tige tara nga ki ki mren digi nola zi chani ओ करु या यागा जिरे तने मरे जिमा तंजे लताज तंजे मिले ओन रसादा तुरु ने तिगे तने मन तने जिनजे ता ताबे तो थले हिना माहु पलंग सो के ने मरे तिगे ल पेंट तने मासे ना सो के तारा जका इना जिनी तब छेंग जका तिंदी छ छा योर को
1: जी जी जी
0: वंहा छंग को वंहा जि सिं जोर को
1: जी जी जी
0: तिंदी कोन दु दु तने जका के रियों दला जिनी ला जे ते ते छ क्यां दे छ तन छंग को को के बेरे के जिनी दक
1: जी जी जी
0: आ तिगे गा के मा के यहो ट्रामो दा ते तिगे ल मन तने आ मान्यो कोंबा त न्यांबा लासो का मा मा तो टिपिके ngala jewa yela tringi gim doka san le kiji
1: ji ji ji la so la so tringi gin chi ngu gi ka le chen na kyo ba ka din che
0: yo yo ya shon
1: ta hi de le gi
0: ta hi de le

0: 이과자 산제샤가예 냠에 르네 시가가 넘버 텐전 랭콘다 챙겔리비 넘베 징구자 유고위 용은 찌가라 줘봐동 라시 냐닝카다 처음에 넘버 터설자 미사 모서라 냥소냐 말이 이거와 후청기 배저 넘버 깨다 침보예 조타 티라 챙게 다조 침보 제엔도 르네 냐니 지지 예바티 여보 너지 선바리 이거와 고신루이 중국 소재련의 편성초보 예비 나초 짐제 여보 지 구리시 선바리 냠에르네 시각과 텐치 조콘농 조바초 응게니 커구동 러차대부 레카치게 바리 늘어로 저체레 상라 레비 열레나 대걸 너부 긴휴자 러시 바시엔 로녀셔 화장라 아미 강네 넘버 터절 존센라 냠에르네 시각과 커동보 레티바옹엔 딩게자라 콘게 노모도 냠다 너그라 휴레 용보 소브라 용네 나오 러시데 진진지게 예 레마 절레지
1: kikidi rong magla tenga no nega che te te de la peto nima nila ya nila yeja te che di na te chual khaso yam ri te yam nge mon te tenga chor phulu ta de yam ri ri chin tenga hyu ji su su kin ni hyu te te te no gu la pa la
0: nya ma re ne che ga pe je tong xin yan be ngo ne ngam bo ta kong ga ngin kra wa du mi chu bin ne te de zo kong chun chong de nyan rong ja mon chu zo ra yong bo pa we chi din tian le san ji wa che ba ri 타콘디라다자 몽조 나징아제 레교토바동 범위자 자차 자차 자덴동 초나정예젠 레교팅보동 용보 여보여바리 드메 나조라우 종달자 남보 타동데 마뇽 공필동예예 다자 자코자 수주 종보라데네 몽조라 용보 하종가 여보 너지 삼바리 당시 저브라제나 졸로 니토 니로로 잔다 종달 대공지 르네 유쿠라 테네제 몽조라 yōngbō gōrā chā jējā hlā zhāng yabhā tōng. Rēnē yōkura chā zhōngsē tōng jirā kīndī tē yē lā. Ngā mē rēnē xīgā kā chē tīn tēlēn jē mārī kā kī mōng tsū chā dē chē tsua pēnsāng tsū sā tōng yabhā rī. Bā xē zhōng rā wū zhōng dālā mō mō tū tsū chā zhū yā lē shē zhū yī. Jē mā rā wū zhōng dālā chā zhōngsē tā Marei tindra jie yongjira kinti tongjie yanxi sambari.
2: Da lui hida dunpa nizong nintra chungjie jie, hina dupi nintra rizangjou ge chua rohi bi rinni tang, yukurun zi xue jata dupa tang. Lasa ni nintra para panjo chong xin tian dui di mi kuro, dong tan mong to tong wie, rinni tang yukurun zi xue jata jie kuchi nipa qinpo tong yu ba zi. Xiang la di go jie sangjou ru shuk yin, da lui hida dunpa ra nintra chungjie jie, Hina tuyubi nincha rizangyo ki tuwa rohi biye xie gu, lasi mi kuru pe tsuso bangu tsuyu ba zhi. Yugo wa song la ji, ngan zui ni ni, nincha ra yugur xie ji lasa ra lu zi yue ji xie ba zhi. Nincha zhumu xie gi, dui di mi kuru dong tang mong to dong wa di zhumu tsuro, da di qinpo chun do xie xie ba zhi. Hida gubi da tui tu, hina tuyubi nincha rizangyo ki tuwa rohi biye xie gu rume ni, mi kuru dong tang mong to dong wa di zhuba qu, ga su qinpo tuyu ba zhi. 中国将初步初步持有公司拉斯美国罗贝托年纪被促进给国罗桑达威现在女别在最近的中美国罗东腾蒙的东村若把经济协议怎么听接动国家安全的电视音乐及协议把日年纪中其实人力等有国的前别爱人边在中国的年纪等这条协议绝对最有国的协议忙不国的协议把日年纪康能如 有个钱给这公司一些便宜了成本给咱就多了给这帮中也请我是对比我们的钱头电话咱就多按着把人家移民行就有大家写过的了把我觉咱就多有过多用钱这东村家的这东阿家移民把它行都也写吧是广东给有过啊中拉给年轻人你顺一张这么几万银年轻有用还将这本都也写吧是 现在对比年轻人上交给错若一笔黑过军队保卫的人类党有个人在学习损伤范围切入侵入八日现在对吧党现在接把了年轻中介界二人边在中国界有个我们等吃错主角人物藏了年龄学把的那年给对错把的家家阶段差错判的有个人用白国东确实阶段吃错损东损家凶入八日年轻中介了人类党有个主角当作有空的局长用吧王从立即 来前上交入会，那你们江南街对对面，看到军队摩托东军发达，也等他做，伢都晓得，人类的有个人在。

0: 아니요 제기 로 총초 되는 거 저때 야라 접전 나 답을 던 거지 때 같이 버리고
1: 오마시 제티 그거 진짜 저 그래
0: 대줘 말해 빠나 니 호추 총초 되는 거 저때 아클리폰라 법조전에 야무지 어지 오게
2: 아클리폰가 같이 베다 제진이 초와다 니지 친구 로쇼쇼 시바 진라 로란 시저 디시 더 저와수 로쇼 시지인
0: 야몽가 너 dūna ngā tō tsāngmī āku lī pōng kī lō jē tsēm jē ngā māmā lā xiām dē chūwī lā nā mī pī chūyab zāng lā lō bjōng sā jī tē rē kō
3: lō chōng chō bō chō mō yō tā cē nān jā tā tā nī xīn bī lēn cēn tē nā bī chō lōng chīng nīn chīng lē kōng kāng kī lōng chīng jā xī bī lāng yī chī bī lēn cēn tē shī nga ji san zhun yin chi ji du tu do ngan zhi lin qin nian ba ge shi xue xian le men tian ngan zhi lin qin nian ru
4: xi bi zong yi
5: xi bi zong yi
3: Lochong chobo chomo yoda, dhanga sibe zoyen donju du chon no, loma yi hi jinba yi jibi, kyudung sibe ga zoyen jen donji yin.